0: ഇത് ഞാതെടുക്കാമെത്താം. આ બધું તે અન્નની રૂડી કદાય ફા જોડે ગાતા વે માં ઘુરી દો આવ કાતા વી કોઈ મમ્મી હા વાંગ અનાને તું નીતા
1: એક મહાતા વે માં એકમાં બદલ આ દેતા
0: એ નેનુ મે કેણી માં એકાંક મે અરમે ન બદલ નો કુરે વે ને એ માં
1: દેવા કનો દક્ક બલા
0: મી વા કનો દક્ક એનુ વા નેનુ કલો એ બરુડી કદવે માં ઉના ફિન્ય કી દુનિયે કે આતા એ આવતા બધું સોનાની એહિ દુનિયે દાવરો વાન્યા એકાંગ એ ગોતાંગ હિ ગાને તેમ કીવે આ બધું શકુઆ કુરની શકુઆ કુરીમાં મારી બેન ફેતા એ હિંગ બજે ઉમે એ બહુ એટા
1: કલે ખાલો તીતા આવે કે નીતા બધા
0: ફોન હરેમ પીરુ કને માડકુરે હરેમ સ્થાન ಮಡುಗುರೆ મિયા કી કે કેરિયા વિસ્ના દે હદાની કીને પા
2: કોને બકરિયા
0: કીને વી
2: પાવા બકરિયા કીને વી હો બાલા કોખિયા કે તતી હતી
0: યાલ કુરે વેને તા આરેંગે કુર કેરિયા કમુદા એક કમે વેસ નોવે એમ વે કમા મે વિસ્નની
2: ಕಿಯಣಿ
0: ಏಕ ಮಗು ಹಮನು ವಿಷ್ಣುನು ಆ ಬದು ಹುಣ್ಣ ನೀರುಳಿ ಆಸ್ಫಾ ಹೆಣ್ಣು ಪುಣೆ ರುಳಿ ಕದವಾ ತಿಮಿ ಹಾರು ಕೇರಿ ಪಾಲಿ ವಾಮ್ ವಿಸ್ಫಾ ಶಾಫಿ
2: ಏಕ
0: ಮಗು ಕೇನೆ ಆದಾಣಿ ಕಾಳಕ್ಕಿ ಬಸ್ ಪುನಃ ಉದು ಇನ್ನು ಫೆಣ್ಣ ಹಿಸಾಬ ಗೋಸ್ಕೆ ಎಲ್ಲ ಹೆಚ್ಚೆ
2: ಮಮ್ಮಿ
0: ದಾನಿ